0: એવી ગોરવિંદ ફોગામ શૂન્ય સિંહ ભોયાને બોયાને ચોવરિયાને છોટાને મોઢાને ઉર્ધાને બેઠાને જીમતાને હટઈ કરતાને શબાને આવરે કોકેરી ઓરું હોગે
1: એ લૂણ કીરી ઓરું ગણાન ગણા
0: રોમ રોમ સા એ બાઈયો
1: કઈ કો કાકા
0: એ કાલે તે જીંડે માંથી ગયા નાચ રહ્યા તે દો લાડુ ક્યાં લઈ આવો
1: તો કાકા બટ દો દો લાડુ બાંટ્યા મને તો
0: આજે તું જ કઈ ભેરુ બાજી લેબરી બાજી લેણ મે તો કોણ લાગી
1: અહીંયા કોણ લાગી કાકા તે તાર દિમાગ સહી રાખે કરો મે થારા કે ઝૂઠ કોણ બોલું કાકા
0: જાણ તું ઘરે આબરી નાચી ની દો લઈ લાડુ દો લઈ લાડુ
1: કાકા દો લાડુ તો બસ ખુશી હોય છે નાચી ના
0: આજે મને બે માગી બેઠા
1: હા કાકા પેલા એક હી મિલતો માનસિક સ્વાસ્થ્ય સહી
0: નહીં બુઢાપા અરે
1: કાકા તે તો બડે થોડો દિમાગ સુસ્ત હોય હે પણ આજકાલ તો ટાબર ફોન માં દેખે
0: અરે રામ રામ રામ રામ રામ
1: જો કાકા ફોન ઉબાર દિમાગ કીકરું જાવે કેવે કીર હુણે કોઈ નહીં માહિત હેલા કરતા રહેવે ટાબર જોકો બી ફોન મે બા ફોન વાળી દિમાગ મે ઘૂમતી રહે બાંકે તો
0: અરે બાઈઓ દેખ દેખ શરીર કા જેસે સવાઈ દે કે તે ના બીમાર હો જાઉં તે
1: હા
0: એ તો ડાક સાહેબ કે કને જાઉં તે હા
1: કાકા
0: ઓ તો ઉસી તરે છે અમારા જો દિમાગ ની
1: હા
0: એ દિમાગ કે અંદર બેઠા દેખ એ શાંતિ રહેવાની ચીજ થી
1: હા તો કાકા ઈર વાસ્તે ક્યા કરે કે સ્વસ્થ શરીર મે સ્વસ્થ દિમાગ રીય કરે
0: આ જાઓ હો તુમ પડે લીગાઉ સહી કે હું તાવ બેટા એ કે માનસિક સ્વાસ્થ્ય જી કો ની બહુ જરૂરી હે
1: હા
0: એ દેખ બેટા કોઈ એ માન લો ઊંચો બોલ ગયો તો આપણને થોડી શાંતિ રાખણી જી જે માનસિક સંતુલ બિનાવર રાખણા જી છે
1: હા સી કાકા ખટાવ કરનો જો કો સહન શક્તિ રાખણી
0: હા તો જે છે આપણે શરીર કા ધ્યાન રાખતે હોય છે આપણે દિમાગ કા ભી ધ્યાન રાખો કે ભી હમકો કાઈ બોલના હે ગરમ ની હોણા હે ઠંડા રહેવણા હે કઈ કે કઈ બોલનો હે ઓ જરૂરી હે બેટા
1: એ પણ કાકા પૂરી નીંદ લેવે ચોકો જીમણ જીમે ના ખાણો ખાવે ના જણ માનસિક સ્વાસ્થ્ય સહી રીએ કરે તો
0: આ સહી કેમ દી બેટા કે ભાઈ કમુ કમ હે જી કે 6 ઘંટા કી નીંદ ઠોકો એ ધારું કાકો 12 ઘંટે ઢોક દે
1: જણ કાકા નીંદ થે ભજન ગાવો છે કે નીંદ માં થોડી ગાવો
0: એ તો હું જંજીર કે બેગો ઉડી જઉં તા
1: એ પાછી લે લો
0: આવો પાછી લે લો ભજન ગાર પાછો હું જઉં એ તો કરું કાઈ બેટા મે
1: સહી વાત કાકા
0: એ આવી સહી ગોની મો ફોન કરી પીણી પીણી લા પછી ભાઈ આકા કરીએ
1: એ લો
0: આઈ લ્યો
2: હેલો કાકા રામ રામ
0: નામ ઊંચા ખર્યું બેચારી એ ભાઈ રી એ તું ઝંડા કા સ્કૂલ ગયા કઈ એ કઈ કઈ કે તું પરેડ કરી પીટી કરી ગાણો ગયો નાચ્યો કઈ કર્યો બધા
2: કવિતા ગઈ નાચ્યા
0: આજો કવિતા કીસી ગઈ મને હુણા તો શરીર જોયો
2: હું ભારત કે નન્હે વીર
0: ઓ ઓ ભારત કે નન્હે વીર વેરી ગુડ થેન્ક યુ ભાઈ રે એ બેચારી
2: હા
0: એ તેની પોગામ કે યોગ લાગી રી
2: બહુ ઘણે હાથ લાગે કાકા
0: એ જો એકલી હુણે ઘગલાની હુણાવી
2: મિનકી
0: કો કેટ કેવું તે તું કઈ કેવું તા હું

0: સાંભળો કાકુ, પગા લાગુ કાકુ.
1: એ જીવ દારો આબરો નામ બીજોર ગામ બીજો
0: ગામ ગુડા ભગવાન દાસ નામ સુદિયાલ.
1: આવ હો હુક દિયાલ ગુડા ભગવાન દાસ મે કઈ કરતા હો
0: પડઈ જરા
1: એ કીધી મારી બીજા
0: પાંચ પડા કાકુ.
1: અરે પાંચ પડતા તુમારે આવે કી ઉપર કી છે બોરેડ કી તુમ તો જોકા પડના હો.
0: હા જોકા પડા.
1: આજિયા એ ઓર બીજા ગામ મે ફિરવાર મે સબ ગયા નેરી
0: કી છે.
1: એ ગામ ગની મે પાણી કેડો કી
0: મે પાણી તો મોળી હે
1: રામજી ગઈ તું ટેન્શન મત. એ ઝંડા કો સ્કૂલ ગયો તું?
0: હા ગયો.
1: ગીત ગયો કઈ ભજન ગયો હુણા કાકી ને?
0: મે તો કી હો ગયો.
1: આજે લાડુ લે રહ્યો?
0: હા.
1: એ ગીતા લાડુ લેયો કાકા ને હાજી હાજી બધા
0: એક એક દેવાય.
1: એક એક દેવે તું જાની એક દો તો કો લ્યો.
0: હા
1: જૂંટો પછી બોલતું મેં મને કેવે ભાઈ કે ભાઈ લે રહ્યો હે.
0: હાચી કાકા જૂંટો મેં કો બોલ્યો.
1: આ કોણ બોલ્યો? ખાતર કાકી ની ઓગની
0: ખાલી ઓગનું.
2: હલ્લા લાડુ પુગાય કરો સ્કૂલ માં હલ્લા હાથ આવે
0: એક.

0: રામ રામ શ્યા,
1: રામ રામ શાહ, રામ રામ શાહ કાકા.
0: એ આપણો ન્યાઉ બીજો ખોકી ને ઘઉં બીજો
1: ના મારથી ગામ છિલ્લો.
0: કાલે ઝંડા માટે ગયો કઈ ભાઈ ગીત
1: નાચી?
0: ઓહો નાચી તું કીશે ગાડે માં નાચી કાકી ને બીજા
1: ગાડે માં નાચી?
0: ઓ વાહ મેરી બેટા, એ લાડુ કીધા દિયા માં સાબે
1: તો દિયા
0: આજે દો દી અવારી ગુઠે ગુ એલું કે
2: કઈ કહો કાકા.
0: એ ભાઈ દો લાડુ લે રહી કાલે વાત કરી જઈને કાલે હું વાત કરું પછી.
2: હેલો
1: હેલો લોણીભાઈ, રામ રામ.
2: રામ રામ રામ રામ આરતીભાઈ, કે ઇનામ મળ્યો કઈ પેન કોપી પેન્સિલ લે?
1: આહા
2: તકડો ડાન્સ કર્યો તે?
1: આહા
2: જણિયા બતો, ખાલી નાચ મે હોશિયાર હો પડાઈ મે ભી હોશિયાર હો?
1: પેન પ્લીઝ સમજો.
2: અરે વાહ, પહેલો સ્થાન આયો.
1: હા
2: આરતીભાઈ એ
1: હા
2: એ રૂપિયા માં તો કીરી ફોટો છપુડી હોય
1: ગાંધીજી.
2: ઓ તો અગલા ને યાદ રહેવે કાકા, આજ કઈ હુણાલી ભાઈ
1: સતરંગી લે રહ્યો
2: કાકા આયો.
0: હા બેટા,
2: આરતી ભાઈ કે સતરંગી લે રહ્યો જાણ દો.
0: હા ભાઈ નાચી ડૂબજી લે, તું નાચી ડૂબજે, જાઉં તમારી બેટા.
2: ઓય લો.